પહોંચીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

બપોરના પોણા બે વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિત અને તમારા માટે અમે લઈને અભી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ રંગારંગ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. બપોરનો સમય છે, ફરીથી આવી ગયા છે ગુજરાતી કાર્યક્રમને લઈને નાનો ટચુકડો કાર્યક્રમ છે 15 મિનિટનો. ને આપણે કહેવાય ને કે ભાઈ આપણી ગુજરાતી થાળીમાં જ્યારે અથાણું અને પાપડ નથી હોતું તો ગુજરાતી થાળી અધૂરી છે, એવું જ આપણા કાર્યક્રમનું પણ છે, 15 મિનિટનો છે.

પણ બહુ સુંદર છે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ એવું ક્યારેક નહીં વિચારવાનું કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ ગયું, પણ આપણે કહીએ ને કે બસ એટલું યાદ રાખો કે જીવનમાં તમે શું શીખવાડી ગયું છે ને. એટલે કહેવાય ને ક્યારે એવું વિચારવાનું નહીં કે ભાઈ કોણ અને કેવી રીતે આવ્યું છે ને ક્યાં ગયું અને ક્યાં બદલાઈ ગયું, એવું વિચારવા કરતાં આપણે એ વિચારીએ ને કે ભાઈ આપણને લાઈફમાં આવ્યું છે તો આપણને શું શીખવાડીને ગયું છે. બસ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું એક ગીત લઈ લઈએ, બાબુભાઈ સેન્ટિમેન્ટલ એલ્બમમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

સ્ટુડિયો નીકળ્યામાં 1:51 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રંગારંગ કાર્યક્રમ. તો થોડો કાર્યક્રમને આપણે રંગીલો મજેદાર બનાવી લઈએ. તો ભાઈ કહેવાય છે ને કે ભાઈ કિંમત અને કદર એ જ કરી શકે છે ભાઈ જેની પાસે કોઈ એક હોય. બાકી આપણે કહેવાય ને કે ભાઈ એની પાસે ઘણા બધા હોય છે ને એને એકની કિંમત ના કહેવાય હોય. એટલે કિંમત અને કદર એ જ વ્યક્તિ સમજી શકે છે ભાઈ જેની પાસે એક હોય છે, પણ જેની પાસે ઘણા બધા હોય છે ને એની કિંમત નથી સમજી શકતા. એની સાથે ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનો આગલો ગીત લઈ લઈએ. ગુજરાતી મેચઅપમાંથી લેવામાં આવેલું ભાઈ આદિત્ય ગઢવીના અવાજમાં ઓન યોર વે.

સંત સુરા અને સાવધથી રક્ષાયેલું આ ગિરિ ક્ષેત્ર અને હજારો વર્ષોથી અડગ રહીને તપ કરતો આ ગર્વો ગિરનાર, ભગવાન સોમનાથના ચરણ પ્રખારતો આ સમુદ્ર, ગીરને પોતાની ડણકથી ગજાવતા સિંહો, એક જ ભૂમિ પર આવું વૈવિધ્ય એ ભાગ્યે જ જોવા મળે છે. ઉપરવાળાએ છૂટા હાથે અહીં પ્રકૃતિ અને સંસ્કૃતિની લાણી કરી છે. આવો જાણો અને માણો. જય સોમનાથ, જય ગિરનાર.